આપણો કાર્યક્રમ સુણનવાળી સગલી બહેનને અર્ચના ચૌહાણ રા ઘણા હેતુ રામ રામ રામ રામ બહેના ઓર કઈ હાલચાલ હો રહ્યો હૈ મોસમ મેં બદલાવ આયો હૈ દેખ રહ્યા હા કે પહેલી આંધી અંધેડ આ જાવે ઉનરે બાદ મેં છીંટા છપટી શરૂ હો જાવે તો જીકો ઓ આપણો માહોલ હૈ ગરમી રો લાગે કે કટી કટી થોડી સી હવા આ રહી હૈ ઓર આપણને થોડો સો સુકૂન મિલ રહ્યો હૈ પર આજ આપણે વાત કર રહ્યા હા તો ઓ જીકો મોસમ રો બદલાવ હૈ ઋતુ અનુસાર તો ચેન્જ હોવઈ હૈ ઓર અવાર આપણે દેખ રહ્યા હા કે ઇદક માસ સમાપ્ત હોય ઉનરે બાદ મેં લાગે નહીં આપણને કે આપણા મોસમ રે પરિવર્તન મેં કોઈ ને કોઈ ઓર થોડો સો જો આપણને નાગોર કાઠીને બારિશનો થોડો સો પ્રભાવ જ્યાદા હૈ.

0: પગલ લગુંગો કા
1: એ જીવતારો રામજી ધાનજી લાંબી ઉમર કરે આબરો નાઉ બીજો કોકી ને ગાઉ બીજો
0: ના મુરીલા ગાઉ તો વે
1: આવ હો ઉર્મિલા જાઉ મે ગાઈ કરે ભાઈ
0: પઢાઈ કરું
1: એ જીજી મારી બેજા
0: સાતી
1: ઓ છોકા આપડો છોકા આલી કો માઈતાકાર ફિરવાર કા નામ ઊંચા કરો મારી બેજા એ ભાઈ
0: હા
1: એ તુમારે મમ્મી પાપા કાઈ કહેતે હે
0: ઈ કોણ કરે બેઠા
1: બેજા ભાઈ લાડી કે કરો પાપા રાખે
0: મમ્મી રાખે
1: આજ્યા
0: મેં નાના દી કન રહું
1: ઓ નાના કન રેવે ઓ
0: હા
1: બાદ દઈ બાજુ જીમ દી રે
0: મેં મમ્મા કે નામ દેના તાતી હું
1: એ લીલી બેજા
0: મટોટ મમ્મા જી કેસનાથ
1: આવો
0: ઓ છોટકે મમ્મા જી રામનાથ
1: આવો હો એ લુણી ભાઈઓ
2: કઈ કો કાકા
1: એ ભાઈ કે જી મેં નાની કે પાસ જી દી હું તુમ વાત કરના ચાહું તા ઓ મેં કરલું
2: કાકા મેં કરું ના
1: એ તુમ કરે કે બોલો ભાઈ કો હેલો
2: હેલો
0: હા
2: ઉર્મિલા ભાઈ રામ રામ
0: ખુશી રહો મોજ કરો
2: તાર પઢાઈ કેડે ચાલે
0: બહુ શાનદાર
2: અચ્છા શાનદાર ચાલે જણા આપ પઢ લેકર કઈ બનોલા
0: માસ્ટર
2: જણા એક આડી બતાવો
0: હાં
2: લંબી નાક ઓર લંબી ગરદન વાળે પશુઓ કો નામ બતાવો
0: જીરા
2: હાં લંબી ગરદન હોગી લંબી નાક વાળો પશુ કો નામ બતાવો
0: પતા નહીં હે મેરે કો
2: કાકા તને કાય કહીયો
1: એ લાગ તો લંબી હાથી હે
2: લંબી નાક વાળો હાથી હતી હે
0: આપ મેં આડી પૂછતી તાતી હું
2: હાં પૂછ ભાઈ
0: આડી તોડી ખેતરી દળ દળ રસ હાં इनको औरत बताओ दो दस रुपया
2: काका दस रुपया लेना गई हो
1: तू पाँच ले ली पाँच में ले ले तू बता
2: काका जलेबी होती है
1: आए, भाई रेखा आ गई
2: उर्मिला भाई जलेबी हुए नहीं है
0: हाँ
2: आज कहीं होने ली
0: घूमर
1: कहीं जी भाई
2: भाई जी कहे घूमर होना
1: तू घूमर मत कह ली जाऊ
2: दे आई लो